કામ કરી જઈએ માળે, તે માળે કામ કરે આખી દરગાહ સાનું જગા મિલ જાય. સાહેબજી કહેન લગે, નહીં હિન્દુ મુસલમાન દોએ અગર ચંગે કામ નહીં તે દરગાહ ચ કોઈ નહીં મિલેગી. અગર કામ ચંગે નહીં ચાહે ઓ મુસલમાન હૈ ચાહે ઓ હિન્દુ હૈ, દરગાહ દે વિચ ઓનાં નું આદર મિલેગા.